કે પાણત કરતા દીકા વિશેષ તોરો આપી ધ્યાન રાખ્યો હૈ ઓર પ્રત્યેક કટાઈ કા બાદ મે જો હૈ આપે પાણત જો હૈ કરવી બહોત હી જરૂરી વ્યાકરણ મે ઓર દેખો કે આણી ફસલ રા મહિને આપણે નાઇટ્રોજન કી માત્રા જો હૈ વા ઠીક પ્રકારો પ્રયોગ મે કરની ચાવે જણ્યું કઈ હૈ કે ઇનકે ઉપજ જો હૈ બણી દીકી રહેવે અબ દેખો કે ચારા ફસલ જો આપે ઉગાઈ રહા હા તો વણ કી કિસ્મ કી બાત કરો જરૂરી હૈ ક્યોંકિ જો કિસ્મ આપે ઇસ્તેમાલ કરી રહા હા તો વા કિસ્મ જો હૈ કણી તરહ કી હૈ ઓર વણ કી પેદાવાર કતરી વેગા ઓર યા આપણા જો મવેશા રા વાસ્તે કશી રહેગા યા જાણકારી ભી આપણને વેણી જરૂરી હૈ તો મઈ કો જો મહિનો મતલબ બાણ કી જો ટેમ ચાલ રહી હૈ વણ મેં સિંચિત અવસ્થા રા મહિને ચારા કે વાસ્તે આપણે જો હૈ બાજરા જણી મેં કિસ્મ બતાઈ રખી હૈ PCB 141 મકચરી અણમે કિસ્મ બતાઈ મિલી હૈ TL1 નેપિયર બાજરા યે શંકર જો વ્યાકરે યા કિસ્મ બતાઈ રખી હૈ અણમે PVN 233 ઓર 83 ઓર શંકર 21 ઓર જ્વાર જો હૈ વણમે કિસ્મ બતાઈ મિલી હૈ JM 20 HC 136 HC 171 HC 260 HC 308 SL 44 ઓર પંજાબ સુડેક્સ ચરી 1 મક્કા જો હૈ વણમે કિસ્મ બતાઈ મિલી હૈ J 1006 પ્રતાપ પ્રભાત કેસરી ઓર મેગા ઓર ગિની ઘાસ જો હૈ વણ કી કિસ્મ બતાઈ મિલી PGG 518 ઓર PGG 101 ગ્વાર જો હૈ વણ કી કિસ્મ બતાઈ મિલી હૈ FS 277 ઓર ગ્વાર 80 લોબિયા હૈ વણ કી કિસ્મ બતાઈ મિલી લોબિયા 88 ઓર લોબિયા 90 યે સિફારિશ જો હૈ કી જાવે કે દેખો ચારા ફસલા મિલાઈને જો દેખો કે બોવા કી સ્થિતિ મેં ચારા પૌષ્ટિક બણે ઓર દેખો કે આપણે પેદાવાર જો હૈ અધિક વ્યાં કરે ઓર વણ્યું કઈ હૈ કે આપણે જ્યાદા કટૈયા દેખો આપણને મળે હૈ તો યે તો દેખો કે કિસ્મ ચયન કી વાત હૈ તો આપ કણી તરહ કી ફસલ બોઈ રહા તો વણ મેં કણી તરહ કી કિસ્મ આપણને કામ મેં લેણી હૈ ઈકી જાણકારી આપી દીધી એસા અબ દેખો વાત કરા પોષક તત્વ પ્રબંધન રે તો દેખો મિશ્રિત ચારા કી જો સહી માત્રા હૈ વણ કા મહિને બીજ લઈને જો હૈ રોગ કા વાસ્તે ઉપચારિત કર લેણા ચાવે તો આપ બીજ લેવા તો વણ મેં પોષક તત્વ ઓર કી જાણકારી આપણને વેગા તો વો બીજ લઈને જો હૈ આપ વણને ઉપચારિત કરના ચાવા ઓર પચ્ચે કહીએ ખેત રા મહિને 2-3 બાર જો હૈ જુતાઈ કરન 10 ટન દેશી ગોબર રી ખાદ જો હૈ વા મિલા દેણી ચાવે ઓર 1 બોરી જો હૈ આપણે યુરિયા ડાલન જો હૈ બીજ છિડકાવ કર દેણો ચાવે તો દેખો આપણને ગોબર રી ખાદ જો હૈ વા બહોત હી જ્યાદા ગુણકારી રહેગા આપણા ફસલ રા વાસ્તે આપણા ખેત રા વાસ્તે તો એક 10 ટન જો હૈ આપણે દેશી ગોબર રી ખાદ આપી લીધી હૈ યુરિયા કો એક કટ્ટો લીધો હૈ ઓર યો કામ મેં લેતા દેખાઈ જો આપણે બીજ રો છિડકાવ આપી કર લીધો હૈ ઓર ઓણી આપણે જો હૈ બુવાઈ વેગી હૈ ચારા ફસલ કી અબ જ્વાર કી એક કટાઈ જો વાળી જો પ્રજાતિયા હૈ વણમાં નાઇટ્રોજન કી આધી માત્રા ને જો હૈ આપણે પહેલી સિંચાઈ મતલબ પહેલી પાણત જો દી આપી કરા વીકા બાદમાં ખેતરા મહિને પ્રયોગ કરના ચાવા ઓર દેખો કે બહુ કટાઈ વાળી જબી ચરી હૈ વણમાં 30 કિલોગ્રામ નાઇટ્રોજન યા 65 કિલોગ્રામ યુરિયા ઓર મક્કા મેં 40 કિલોગ્રામ નાઇટ્રોજન ઓર 87 કિલોગ્રામ યુરિયા બુવાઈ કે 30 દનારા બાદ મેં મતલબ એક મહિનારા બાદ મેં આપણે ડ્રેસિંગ કરી દેણી ચાવે મતલબ યે મેં મિલાવ દેણા ચાવે ઓર પ્રત્યેક કટાઈ કા બાદ મેં આપણને શેષ નાઇટ્રોજન ને બરાબર માત્રા મહિને ઉપયોગ કરતા દેખે હરા ચારા ને અચ્છી તરહ બળવાર વ્યવહાર દેણો ચાવે સા તો અણી સ્તર દેખો આપણે પોષક તત્વ કો પ્રબંધન આપી કર પાવાંગા જણ મેં દેખો કે પોષક તત્વ ને ધ્યાનમાં રાખતા દેખે આપણે કતરો ખાદ લેવણો હૈ કતરો બીજ લેવણો હૈ એકી વાત વેગી ઓર કતરે આપણે વણમાં પોષક તત્વ કી જરૂરત પડેગા તો વીકી પૂર્તિ આપી કરી શકા અબ રી કટાઈ કી વાત તો અચ્છી બળવાર વેવા કી સ્થિતિ મેં આપણને જરૂરત કા હિસાબો જો હૈ ચારા કી કટાઈ જો હૈ વા કરતા રહેણા ચાવે યા પછી દેખો કટાઈ કે બાદ મેં આધો બોરો જો હૈ મતલબ કે આધો કટ્ટો આપણે યુરિયા કો છિડકાવ પાછો કરણો ચાવે તો અણ્યું કહી હૈ કે આપણા ચારા કી જો ફસલ હૈ વણ મેં બળવાર વેતી રહેગા વણ મેં કમી નહીં આએગા તો દેખો કે આપી કિસ્મ કો ચયન પહેલી કીધો હૈ ઓર પોષક તત્વ કો પ્રબંધન આપી પચે કીધો હૈ ઓર કટાઈ કો જો હૈ પ્રયાસ પચે બાદ મેં કીધો હૈ લારે લારે જો હૈ ટેમ ટેમ પે જો હૈ જટે ભી આપણ પાણત કી જરૂરત પડી તો વા પાણત આપી કીધી હૈ તો અણી સ્તરો કહી હૈ કે જો ચારા ફસલા જો હૈ વણ કી આપે પ્રબંધન અચ્છી તરહ કીધો હૈ ઓર ચારા ફસલા કો જો પ્રબંધન આપી કરા તો દેખો કે આપણા જો ઢાંડા પાંચ ચોપા જો હૈ આપણો મવેશી જો હૈ વણારા ખાવા પીવા કા વાસ્તે જો હૈ ચારા કો બંદોબસ્ત અચ્છી તરહ વહી જાવે ઓર ચારા કો બંદોબસ્ત જો હૈ વણારા વહી જાવે તો
तो देखो पोषक तत्व वणा ने मिले है और वणा के शरीर में जो है रोग जो है

0: તો પેમા ભાઈ ઘણો હી પ્યારો સો રાજસ્થાની ગીત કિસાન ભાયાને હુણાયો સા. કિસાન ભાયાને અબે જાણકારી કરાવવા કે પોદ તૈયાર કરવાની કઈ કઈ વિધિ જો હે કિસાન ભાઈ ઉપયોગમાં લઈ શકે, ક્યુંકિ પોદ તૈયાર કરનો એ કલા ઓર વિજ્ઞાન દોઈ હે. ઓર પોદ તૈયાર કરવાની અગર સહી વિધિ અપનાઈને કિસાન ભાઈ ન કેવલ લાગતને કમ કર શકે બલ્કિ પેદાવારમાં ભી 20-25% તક વૃદ્ધિ ભી કર શકે.
1: સહી કહી રહ્યા સર, નર્સરી કા જો પ્રકાર હે વણકો ચુનાવ આપવાના ક્ષેત્રો કરનો ચાવે पारंपरिक विधि है जो वणि में देखो कि उठी दिखी क्यारियाँ का उपयोग आप ही करा. हाँ, आधुनिक विधि जो है वणि में देखो कई कि प्लास्टिक की ट्रे और मिट्टी को रहित जो माध्यम व्या करे जण में देखो कोकोपीट को इस्तेमाल वे वह वण को उपयोग कर सका. और वर्तमान में देखो हाइब्रिड बीज जो है वण के वास्ते विधि समय जो अपन आवा तो वण में अपन सफलता ज़्यादा मिले.
0: લારે લારે મૃદા રહિત માધ્યમનું મિશ્રણ યાને પ્રો ટ્રે વિધિરે વાસ્તે અગર પ્રો ટ્રેનો ઉપયોગ કર્યા હે કિસાનભાઈ તો મિટ્ટીની જગા એક વિશેષ મિશ્રણ તૈયાર કર શકે જિસ તરકી કોકોપીટ હે. અન્ડમે 3 ભાગ કિસાનભાઈને લેણો હે. લારે લારે વર્મી કુલાઇટ અંડો 1 ભાગ કિસાનભાઈને લેણો હે. ઓર પર લાઇટ અંડો ભી 1 ભાગ કિસાનભાઈને લઈને અણી મિશ્રણને હલકો ગીલો કરનો હે. ઓર ટ્રે રે ખાના મીને ભણનો હે સા.
1: ઓર ક્યારી તૈયાર કરવા કી જો પારંપરિક જે વિધિ હે વંડે મહિને 3 મીટર લંબી 1 મીટર ચોડી ઓર 15 સેન્ટીમીટર ઊંચી ક્યારી વણાઈ જાવે. ઓર મિટ્ટી કો જો ઉપચાર હે વણ મેં દેખો આર્દ્ર પતન વેવા કી જો આશંકા વે વણ કો રોગ વચવાર વાસ્તે 1% જો હે ફોર્મેલ્ડિહાઇડ યા પછી 2.5 ગ્રામ કાર્બન ડાઇઝિમ કો પ્રતિ લિટર પાણી રમાઈને દર મિલાઈન જો હે મિટ્ટી મેં ભૂગણો ચાવે. ઓર 48 ઘંટા રે બાદ મેં આપણને પ્લાસ્ટિક કો ઢાંક દેણા ચાવે.
0: ઓર પ્રતિ ક્યારી 10-15 કિલો સડી લકી ગોબરની ખાદ ઓર 50 ગ્રામ નીમરી ખલી જો હે એવા મિલાવણી હે ખાદ મહિને. ઓર બીજ ઉપચારની જટે વાત કરા તો બુવાયું પહેલાં કિસાન ભાઈને બીજનો ઉપચાર કરનો અનિવાર્ય હે તાકી ભવિષ્યમાં મિટ્ટીઓ વેવાવાલા જો બી રોગ હે વણુ રોક્યો જઈ શકે સા.
1: ઓર રાસાયણિક જો હે વણકી વાત કરા તો 2-3 ગ્રામ થાયરમ યા પછી કેપ્ટન પ્રતિ જો કિલો બીજ હે વડો આપચોર ઉપચાર કરવાનો ચાવે. જૈવિક રી વાત કરો તો 5-10 ગ્રામ જો હે ટ્રાઇકોડર્મા વિરીડ હે પ્રતિ કિલો બીજમાં આપણને ઉપચાર કા વાસ્તે ઇસ્તેમાલ કરવાનો ચાવે. ઓર ઉપચાર કા બાદમાં બીજને છાયાદાર જગામાં જો સુખાઈને જો બુવાઈ કરવી ચાવે.
0: બુવાઈની પ્રક્રિયાની જટે વાત કરા તો મોસમ રે અનુસાર કિસાન ભાઈને બુવાઈ કરવી હે જિસર ખરીફ રી ફસલ રે વાસ્તે જૂન જુલાઈ મહિને બુવાઈ કરવી હે. ઓર રબી રી ફસલ રે વાસ્તે ઓક્ટોબર નવેમ્બર મે બુવાઈ કરવી હે. કઈ કિસ્તર કિસાન ભાઈ બુવાઈ કર શકે ક્યારે મહિને 5 સેન્ટીમીટરની દૂરી પે છોટી લકીરા યા પછી 1-2 સેન્ટીમીટર ઘેરી ખાઈ વણાણી હે. બીજાને અણા લકીરા મેં ડાલ અને બારીક ખાદ યા કોકોપીટ ઢાંક દેણો હે સા.
1: સહી કહી રહ્યા સર, આપી જો આની તરફ કો કામ કરા પોત તૈયાર કરવા તો કુછ સાવધાની ભી હે. ઓર કિસાન ભાઈ ટેમ ટેમ જો સબ ચીજા કો ધ્યાન રાખે તો વે અચ્છી તરહ પોત તૈયાર કર શકે હે. ઓર ગાયત્રી ભાઈ સા કાર્યક્રમ જાતા જાતા એક ઓર રાજસ્થાની ગીત સુણાવા સા.
0: હા સા.

0: તો પેમા ભાઈ કિસાન ભાઈ અને મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા કિસાન ભાઈ અને કિસાન રી વાત મેં સબ્જી રી ઉન્નત નર્સરી ઓર જાણકારી મેને પોત તૈયાર કરવાની વિધિ ભી વતે ઓર અભે ઘડી રી તરફ નાલા તો કાર્યક્રમો વિદારો ટેમ વેગ્યો સા ચાલા સા
1: રામ રામ સા.

0: ધાતુ યા એક તરેરી શારીરિક ગતિવિધિ વેવે ઓર યે શારીરિક ગતિવિધિ કરવો આપણો જો શરીર હે વો સક્રિય રહેવે હે ઓર આપણે શરીર રી જો કસરત હે વા ભી હાઉ તરીકો વે જાવે હે સા
1: ઓર પર્યાવરણ કે અનુકૂળતા રી વાત કરા તો દેખો જો શુદ્ધ હવા હે વા આપણે મિલે હે આપણા આસપાસ કો વાતાવરણ હે વો શુદ્ધ બણ્યો દેખો રહેવે ઓર વણ્યું કઈ કે દેખો આપણે ઘર કો વાતાવરણ ભી અચ્છો બણ્યો દેખો રહેવે ઓર આપણે જો હે જદી અગર હવા શુદ્ધ મિલેગા વાતાવરણ અચ્છો રહેગા તો આપણા શરીર મે આપણા પરિવાર મે સબ જગ્યા ખુશહાલી કો માહોલ ભી લાગેગા
0: લારે લારે અગર ઘરે રા બાગ બગીચા મે યા આપા છત પે અગર કોઈ ગાર્ડન બને અગર આપા યા કિચન ગાર્ડન રો વિસ્તાર કરાંગા તો અણુ આપણ જો ભી રસોડા મુ નિકલવા વાલો જો ગીલો કચરો હે જિસ તર કી ફલ રા છિલકા હે શાક સબ્જી રા છિલકા હે અણુ અણી વચ્ચે લોકો જો કચરો હે અણુ ખાદ બનાઈ સકા ઓર યા જો ખાદ હે યા બહુત હી ઉપયોગી ખાદ હે અણુ પ્રદૂષણ ભી કમ વેગા ઓર જો ભી કચરો નિકલ રહ્યો હે વણુ આપા જો ખાદ બન રહી હે વા ભી બહુત હી રોકડા રે વાસ્તે ફાયદેમંદ વેગા
1: ઓર એક વાત યા ભી બતાઉં કી પૌધા જતરા ભી આપી લગાઈ રખ્યા હે વણા ને તોડન અગર આપી ઘર મે કામ મે લઈ રહા સબ્જા ને બનાઈ રહા ઘર મે તો વી કુછ સ્વાદ આપણ લાગે નહીં જો સ્વાદ આપણા સબ્જી કો વેગ્યો યા કઈ ફલ કો વેગ્યો તો બજાર હું આપી જો સબ્જી ઓર ફલ લેના વણી કી તુલનારા મહિને જો એનો સ્વાદ જો હે બહુત હી બઢિયા લાગે તો વણી હું દેખો કે આપણે જો જશો ખાવા આન વશુ રહેવે મન વાળી વાત વી જાય અગર આપી ઘર કી જ ઉગઈ દી કી સબ્જીયા ઓર ફલ ફ્રૂટ ખાઈ રહા તો આપણા શરીર મે ભી લાગેગા ઓર આપણો મન ભી પ્રસન્ન રહેગા
0: લારે લારે આપા અગર કોઈ ભી કામ કર રહ્યા હા તો આપણે ટાબરા ને ભી વણું શીખ મિલેગા ઓર બચ્ચા ભી જો હે વે પ્રકૃતિ હું જુડેગા વે હિકેગા કે જો ફલ હે શાક સબ્જી હે કિસ તર ઉગાવે હે રોકડા રે વિકાસ રે પ્રક્રિયા કઈ હે ભોજન કટુ આવે તો આણા સબરી જાણકારી જો હે ટાબરને મે મિલેગા વણારો પ્રકૃતિ રે પ્રતિ જોડાવ ભી રહેગા ઓર વે ભી નવી નવી ચીજા હિકેગા સા
1: સહી કહે રહ્યા સર આપણો જો ઘર કો બગીચો હે વણ કો વિસ્તાર કરવો દેખો આપણો એક સદુપયોગી નહીં બલ જગા નો સદુપયોગી નહીં બલ્કિ યો દેખો સ્વાસ્થ્ય કે લિયે ભી બહેતર હે ખુશહાલી કે લિયે બહેતર આપણા મન કે લિયે તન કે લિયે સબ બહેતર હે ઓર પર્યાવરણ કા વાસ્તે તો બહુત હી બઢિયા હે સા
0: તો આપ તો કાર્યક્રમ ને માધ્યમ હું કિસાન ભાઈ ને ઓર જતરા ભી હુણવા વાલા જો શ્રોતા હે વણા ને યસ વાત કા કે કિચન ગાર્ડન અગર છત પે અગર ખાલી જગા હે યા પછી આપણે ઘર રે ભી મહિને યા બાર ને અગર કોઈ ખાલી જગા હે તો અસી શાક સબ્જી આસા ફળ રા પેડ જો હે વે લગાઈ સકા વણુ વેવા વાલો જો ઉત્પાદન હે વણુ નરો હારો ફાયદો ભી હે લારે લારે શારીરિક જો કસરત હે વા ભી વે જાયેગા તો યો સબરે વાસ્તે નરો હારો ફાયદોમંદ હે તો પેમા ભાઈ યા તો આપા ચોપાલ રી વાત મે કિસાન ભાઈને જાણકારી કરાઈ કે કિચન ગાર્ડન વિસ્તારનો લાભ હવે આપકો તો કિસાન ભાઈને મનોરંજન રે દુનિયામાં લે ચલા ઓર હુણાવો પ્યારો સો ગીત
1: હા સા સુણાયો ગીત

0: તો પેમા ભાઈ કિસાન ભાઈયાને મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા. અબે કિસાન ભાઈયાને જાણકારી કરાવવા કે વર્મી કમ્પોસ્ટ જંડે જૈવિક ખેતી રો કાલો સોનો ભી કેવા હસા, જંડે કેચુઆ ખાત ભી કેવા હા, અંડો ઉપયોગ કિસાન ભાઈ કિસ્તર કર સકે સા. યા જો વર્મી કમ્પોસ્ટ હે યા મિટ્ટી રી ઉર્વરતા તો બડાવે બડાવે, લારે લારે ફસલ રી ગુણવત્તા મેને ભી સુધાર કરે હે, ઓર અણમેને કઈ કઈ સામગ્રી વેવે સા.
1: देखो साहब, वर्मी कंपोस्ट अगर आप ही बनाई रहे हाँ तो अपन सब पहले तो जगह और चयन करना और पच्चे सामग्री की व्यवस्था करनी। अब सामग्री कई कई वे सके। अब एंड में देखो कि 500 किलोग्राम गाय को गोबर और फसल अवशेष कृषि कचरो जो व्या करे वो चाहे अपना 500 किलोग्राम और पानी की मात्रा में जरूरत के हिसाब वो नमी वणी दी की रहे ऐसी मात्रा चाहे और केंचवा जो है वहाँ की जरूरत पड़े 2 किलोग्राम प्रति बेड का हिसाब वो अपना केंचवा के में जरूरत पड़ेगा साहब।
0: વર્મી કમ્પોસ્ટ રો કિસાન ભાઈ ઉપયોગ કિસ્તર કર સકે મંડી ભી જાણકારી કરાવવા કે અગર કિસાન ભાઈ ખેતા મેને પ્રયોગ કર્યા હે તો 1-2 ટન વર્મી કમ્પોસ્ટ પ્રતિ એકડ ખેત મેને કિસાન ભાઈને મિલાણો હે. અગર કિસાન ભાઈ ગમલા મેને પ્રયોગ કર્યા હે તો મિટ્ટી મેને 20-30% વર્મી કમ્પોસ્ટ મિલાઈન ઉપયોગ કરનો હે. ઓ રૂખડારે વાસ્તે ટોપ ડ્રેસિંગ યાને રૂખડારી જડારે પાસ મેને 100-200 ગ્રામ તક વર્મી કમ્પોસ્ટ ડાલનો હે. और अगर नर्सरी में ने वर्मी कंपोस्ट अगर उपयोग कर रहा है तो मिट्टी रेत और वर्मी कंपोस्ट ने मिले इन नर्सरी ने तैयार करना है सर।
1: सही कह रहे हो साहब। वर्मी कंपोस्ट का फायदा कई कई है ये भी अपना किसान भाई ने बताओ कि देखो वर्मी कंपोस्ट अगर आप बना ही रहा हाँ तो इनको फायदा ये हुआ कि देखो मिट्टी की उर्वरकता है वन ने बढ़ोतरी मिले है सा, पौधा की वृद्धि जो है वन की उपज

0: અને નુકસાન પહોંચાડીને વણારો ઉત્પાદન કમ કરી દેવે હે. અગર સમય રહેતા નિયંત્રણ કર અને ફસલને આપા સુરક્ષિત વચી શકા. પહેલા તો કિસાન ભાઈને યો બતાવા કે ઉદય લગવારા કઈ કઈ મુખ્ય કારણ વેવે અણમીને ખેતરો અગર બહુ થી જ્યાદા અગર હુકોપન હે તો અણુ ઉદય લગવારી સમસ્યા જ્યાદા વેગા. લારે લારે અગર અધપકી યા પછી કચ્ચી ગોબર ખાદરો પ્રયોગ અગર લગાતાર કરેગા કિસાન ભાઈ તો અણુ બી ઉદય લાગ શકે હે. લારે લારે ખેતા મહિને પુરાણા જો ફસલ અવશેષ હે વે અગર ખેતા મહિને યુ છોડ દાયેગા કિસાન ભાઈ તો અણુ બી ઉદય લાગ શકે. ઓર મિટ્ટી મહિને જૈવિક પદાર્થો અગર અસંતુલન હે તો યે સબ જો કારણ હે યે ઉદય લાગવારા મુખ્ય કારણ હે.
1: સહી વાત હે સર. અબ અણકો બચાવ રો ઉપાય કઈ કઈ હે યા જાણકારી આપણા કિસાન ભાઈને વેણી ચાવે તો સમૂહ મોટી વાત યા કે જો ગરમી રી ટેમ હે મતલબ બાણું કી જો ટેમ ચાલ રહી હે ઈ ટેમ પે આપણે ગહેરી જુતાઈ કરના ચાવા. ગહેરી જુતાઈ કરા તો કઈ હે કે દીમક કા કીડા હે જો વે જમીન બાણ નીકળે ઓર તાવડા મહિને મર જાવે ઓર ખેત મહિને ઉચિત નમી વણાઈ દીકી આપણને રાખણી ચાવે. જેથી નમી ચાવે વણી સાબુ વણી દીકી ખેત મે હંમેશા રહેણી ચાવે. અચ્છી તરહ સડી દીકી જો ગોબર રી ખાદ હે વણી કો પ્રયોગ કરના ચાવા. કચ્ચી ગોબર રી ખાદ કો પ્રયોગ ની વણી ચાવે. ઓર કટાઈ કા બાદ મેં આપણે ફસલ કા અવશેષ હે વણાને ખેતર મહિને જ નહીં છોડના ચાવે. વણ્યું બી ઉદય લાગવા કી આશંકા વણી દીકી રહેવે. બુવાઈ કી ટેમ પે આપણે જો હે નીમ ખળી કો ઉપયોગ આપી કરના ચાવા. વણ્યું હે કે ઉદય આપણને કાફી હદ તક જો નિજાત મિલેગા. જૈવિક નિયંત્રણ જો અપનાવણો પડેગા વિકમ બી આપણને ઉદયું નિજાત મિલેગા સા.
0: આવશ્યકતા વેવા પે આપા જો કિસાન ભાઈ હે વે કૃષિ વિશેષજ્ઞ રી સલાહ રાસાયણિક નિયંત્રણ બી કરી શકે. જૈવિક નિયંત્રણ રી વાત કરા તો કિસાન ભાઈ બ્યુવેરિયા બેસિયાના ઓર મેટારાઇઝિયમ એનિસોપ્લી રો બી ઉપયોગ કિસાન ભાઈ કરી શકે. ઓર અગર રાસાયણિક નિયંત્રણ રી વાત કરા તો કિસાન ભાઈ જો હે ક્લોરોપાયરીફોસ બી સી સી ઓર ફીપ્રોનિલ જો હે 0.3 જો હે અણી રસાયણ રો કિસાન ભાઈ ઉપયોગ કરી શકે સા.
1: ઓર દેખો વિશેષ સાવધાની રાખવાની વાત બી બતાવી મિલી હે ક્યોંકિ આપી જદિ અગર ઉપચાર કરના ચાહી રહ્યા તો વણમે જબ રાસાયણિક કો ઇસ્તેમાલ કરે તો સાવધાની ભી જરૂરી હે. બીજ ઉપચાર જો હે અવશ્ય આપણને કરણો ચાવે ક્યાંકિ જબ ભી ફસલ આપી પવંગા વણકે બીજ કો ઉપચારિત કરંગા તો વણકી ઉપજ અચ્છી બેઠેગા. ખેતરી નિયમિત નિગરાની આપણને જરૂર કરણી ચાવે ક્યોંકિ આપણે નરી વાર ખેત મેં જો બુવાઈ કરણ છોડદા અશો નહીં કરણો હે આપણને કટી ઉદય લાગરી દેખ રહી હે તો ઇકો આપણને ધ્યાન પૂરી રાખણી ચાવે. જલ ભરાવ આપણને કટી એક જગા નહીં વેવા દેણો હે. સમતલીકરણ રાખણો ચાવે. સંતુલિત ખાદ ઓર જો જૈવિક પદાર્થ હે વણકો ઇસ્તેમાલ આપણને કરણો હે. એકરૂપતા હંમેશા રાખણી ચાવે. સહી ફસલ ચક્ર અપનાવણો ચાવે તાકી કહી હે કે જો આપણે ઉદય હરકી સમસ્યા વણ્યો આપી વન શકા ઓર સમય પે આપી રોકથામ ઓર જો કરા હંગા તો વો આપણે સ્વસ્થ ફસલ ઓર અધિક ઉત્પાદન આપણને દઈ શકે સા.
0: તો યા તો કિસાન ભાઈ અને જાણકારી કરે કે દીમક યાને ઉદયું કિસાન ભાઈ ફસલાને કિસ તર વચાઈ શકે. તો અભે કિસાન ભાઈ અને પાછા મનોરંજનની દુનિયા મેં લે ચાલા ઓર હુણાવા પ્યારો સો રાજસ્થાની ગીત.